બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: किसान भाई बहन अना कितने बात एक वक्त फिर आप सबनु स्वागत कर रहा अपने आज ने कार्यक्रम खेती बाड़ी में ने जेम के गीत के पहले आपने विषय बता दो तो कि आज आपने बातें करवा रहा जंगल ने आपने हरते बचा भी सका तो अना विषय ने जानकारी आलो बल्ले आज आपने स्टूडियो में कल्याण काका आए हैं ये आपने बताएंगा कि जंगल आपने बल्ले हरते उपयोगी है ने इन्हें आपने हरते बचा भी सका ने अनंत की बातें कर रही है आपने रेडियो साथी अंजलि फोन तो पहले हम रिलानी बातें मोरे कर आपकी बातें
1: राम राम कल्याण काका
2: राम राम अंजलि भाई जी राम राम
1: कल्याण काका आपनु घणे मन स्वागत करा हो अमारे आज ने कार्यक्रम खेती बाड़ी में जेम की कल्याण काका आपणे कार्यक्रम खेती बाड़ी ते की जुड़ी रह ने कार्यक्रम खेती बाड़ी में जई वगत भी आपणे आवा हो तो आपणे किसान भाई बहनों ते की घणा कनी बातें करा हो तो आजे भी आपणे वेस में नवो विषय जोड़ाई रू है आज आपणे बातचीत करवा वाला हो कि आपणे आज जे जंगल है एना ने अगर संरक्षित करीने राख जाळवीने राख तो हर ते आपनू जे जीवन है ई आपणे जाळवीने राखी शकं
2: बिल्कुल लाख रूपया ने आपे बात करी भाई जी ने आपणे घणा वखत आपणा कार्यक्रम ने माध्यम ते की भाई बहेने ने कह के जने जले जंगल जमीन जानवर और ये जीवन अपना इनको उन्नत करके होगा सुखी गांव अब सब आपणे सुखी गांव नो जे सपनो है आपणो ई तारे हासो थायगा पूरो थायगा जारे आपणे आना जंगल ने बचावंगा
1: होवे
2: तो जंगल ने बचावो आपणे पहले एम कहता था कि वगड़ू वगड़ा में एम कहता था कि वन एटलू सघन रहतु तो के नाम वाघ रहता था
1: होवे
2: એટલે વગડું આપણે ઘણા વખત બાપ દાદા કહેતા કે હાંસ પડે ને વગડાડી જવું નથી આપણને ને એમણે ભી એમ કહેતા હતા કે વાંસડા ને ગોયરે વાઘ આવતો હતો એમ કે ને ઘરે ભાઈ લોક જાતા નતા
1: હવે
2: જે તો કોઈ જંગલ જ જંગલ હતું પણ ભાઈ ધીરે ધીરે ધીરે આ જંગલ એ કમ થતું જાય
1: હવે
2: ને જંગલ કહેતા કે જંગલ હૈ તો જીવન હૈ મનુષ્યના જીવન મેં અગર જંગલ હૈ તો જ મંગલ થાય એમ કે
1: હવે હવે
2: તો ભાઈ દાડે દાડે દાડે દાડે આપણે દેખતા જ રહ્યા કે આ જંગલ હૈ તો ખતમ થતું જાય આપણે અગર વિચાર કરે જંગલ ને મહત્વ ની વાત તો જંગલ થકી જે ભી આપણને મનોપજ મળે જે ઉત્પાદન મળે એનો આપણે જીવન માં ખુબ ઉપયોગ આપણે રોજ કામ મેં લેવાય એને
1: હવે
2: ને એને હાથે હાથે પૂરી દુનિયા ને અગર જંગલ ની વાત કરો તો એના એક બહુ મોટો વાઇલ્ડ લાઈફ ફંડ બનાવ્યું હોય વાઇલ્ડ લાઈફ એટલે જંગલ જંગલ ઉપર જેનું જીવન હૈ જેનું જીવન જંગલ ઉપર આધારિત હૈ જંગલ જેને માટે આધારિત હૈ એના હારું એના લોકો આ એક કાર્યક્રમ બનાવ્યો એના મેં લગભગ એમ કે 13 લાખ લોકો ને રોજગાર મળી રહ્યો
1: હવે
2: ને સબથી મોટી વાત એ ભાઈજી કે જંગલ એ આના પૃથ્વી નો મહત્વપૂર્ણ હિસ્સો હે જંગલ માં આપણે જમીન ની વાત નહીં કરી શકો
1: હવે
2: જમીન એટલે આપણે પૃથ્વી ની વાત ઘણા વખત લોકો કહે કે ભાઈ જંગલ વહે તો જ પાણી આવે
1: હવે
2: તો આ ખાલી માનસૂન આરું જરૂરી નહીં હે બલકે મિટ્ટી નો કટાવ રોકવો હો ને આ જંગલ એ પ્રાકૃતિક વિવિધતા આજે જીવન આરું જે જરૂરત હે આપણને આપણે જૈવ વિવિધતાની પ્રાકૃતિક વિવિધતાની વાત કરે ભાઈજી એના બદલે ભી જંગલ બહુ જરૂર થઈ
1: હવે
2: પણ ધીરે ધીરે એવું થઈ રહ્યું હે કે આપણે જંગલ નું દોહન કરવું તેના ઉપર કોઈ નિયંત્રણ નહીં રહ્યું એને કોઈ યોજના નહીં રહી ને જેને જેમ મરજી આવે એમ એને જંગલ નું દોહન કરવું શરૂ કરી દીધું જંગલ નો કટાવ શરૂ થઈ ગયો જંગલ ખતમ થતો જઈ ગયા
1: અને
2: ધીરે ધીરે ભાઈજી એમ થઈ ગયું હે કે આ જંગલ રહ્યો નથી ને લોકો ને સંતા થઈ ગઈ
1: હવે
2: પર્યાવરણ દિવસ આવે પૃથ્વી દિવસ આવે જલ દિવસ આવે હંગામે મૂળ માં વાત યો છે કે ભાઈ જંગલ ખતમ થઈ ગયું તો આપણું જીવન હેરતે
1: ચાલેગા હવે
2: તો આપણે સમજી નથી રહ્યા દેખો બધી થી જનસંખ્યા ભી નું બહુ મોટું કારણ હે કે જેમ જેમ જનસંખ્યા વધી રહી હૈ તેને જનસંખ્યા ને ભરણ પોષણ લઈને રહેવા બદલે જંગલ કાઢી રહ્યા જંગલ કાઢીને જે ભૂમિ મળી એના પર ખેતી કરી
1: રહ્યા
2: એના પર ઘરે બનાવી રહ્યા તો કહેવાનો મતલબ સબથી મોટું મોટું કોઈ આજે જે પૃથ્વી માટે જે તકલીફ આવી રહી આપણને ચાહે જલ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ થલ પ્રદૂષણ પર્યાવરણનું પ્રદૂષણ યા જંગલને કટાઈ વે
1: હવે
2: એના મૂળ મે કારણ વધતી જગ્યા જનસંખ્યા અગર જનસંખ્યા ઉપર નિયંત્રણ નહીં રાખ્યો તો વધતી થઈ જનસંખ્યાને જે પૂર્તિ કરી પડે રોટી કપડા મકાન નહીં આપણને
1: હવે હવે
2: એના બદલે જંગલ નષ્ટ થઈ રહી કેમ કે જંગલ થકી જે વસ્તુ મળી રહી ઉપજ મળી રહી ધીરે ધીરે કમ થઈ ગઈ
1: હવે
2: અગર જંગલ જ નહીં રહ્યા તેની વસ્તુ એની ઉપજ ભી નહીં મળેગા આપણને
1: હવે
2: તો ભાઈજી આજે સબથી મોટી તકલીફ જે થઈ રહી અને જે સંતા હે અગર જંગલ મેં મંગલ કરવું યા જીવન મેં મંગલ કરવું હે તો આપણે એક જ વાત રાખ્યું કે આ વન ઉસારવું પડેગા
1: હવે
2: ને જંગલ ભી સામાજિક વાનગી ઉપર આપણે પૂરું જોર દેવું પડે ભાઈજી કેમ કે હવે એક કાર્યક્રમ ના રૂપમાં એક જીવન ના પરંપરા ના રૂપમાં એક રીતિ રિવાજ ના રૂપમાં આપણે આના જંગલ ને ઉસારવું પડેગા
1: હવે
2: ને ભાઈ ઉસારાની વાત કરો તો આપણે જાણી રહ્યા કે હર વર લાખો બલકે કરોડો પેડ લોક રોપે રોપી તો રહ્યા પણ ખાલી રોપવાથી ભાઈજી કઈ નહીં થતું હોય
1: હવે
2: એને ઉસારવું પડેગા ઉસારીને સંરક્ષણ એ રોકડો મોટો થાય તો કામ આવેગા
1: હવે
2: ખાલી રોપી દીધું ને રોપી દીધું ને માન લો એને બરાબર પાણી નહીં મળ્યું, પાણી મળ્યું તો અણિયારી એને સુરક્ષા નહીં રહી, જાનવર ખાઈ ગયા, તો પછી તકલીફ વાળી વાત છે. આપણી મહેનત ખરાબ ગઈ, સમય ખરાબ ગયો, ને બે પૈસો એના ઉપર ખોતરવા મેં હમણાં તેમનો જે લગાડ્યો એ સબ ખરાબ ગયો. હવે આજકાલ તો સરકાર આપણી તરફથી પૂરી કોશિશ કરી રહ્યું, વન વિભાગ હે એ અલગ અલગ તરત તરના જે રોકડો કામ આવી શકે, ચાહે ફલદાર હો, ચાહે ઇમારતી હો, ચાહે ઓર્નામેન્ટલ હો, ચાહે વાયુમંડળને શુદ્ધ કરવાવાળા રોકડો હો, એના રોકડોની નર્સરીએ તૈયાર કરી જાય.
3: હવે
2: નર્સરીએ તૈયાર કરીને ભાઈને કેવલ એક આપને કહો કે હું એક નામની કિંમત કિંમત 40 પર્યંત ફોકટ મનક લઈ જાય ને થઈ શકે ઘેર સુધી ભૂકીને રસ્તા માં ફેંકી દે.
3: હવે
2: એક રૂપિયો બી અગર આદમી ખર્ચે ગા તો જાણે કે ના ભાઈ મારે આણામ બાણા પૈસા લાગ્યા થકા, તો મનક મેં એ ભાવ બન્યો રહે એના હારું એને વ્યવસ્થા કરીએ. ને વ્યવસ્થા બી એવી થઈએ ભાઈજી કે અલગ અલગ પ્રકારના પોધો અહીં
3: હવે હવે
2: અગર આપને એક ફીટનું લેવું હોય, બે ફીટનું, ત્રણ ફીટનું, પાંચ ફીટનું, ભાઈજી એ 10-10 ફીટનું પોધો બી હાલી જાય, તો આપણે એની વાતનું ધ્યાન રાખવું પડેગા.
3: હવે
2: આપણને જેવી સુવિધા આવે ને જઈએ રોકડાનું આપણે પાલન કરી શકે. ઘણા ભાઈ એમ જાણે કે ભાઈ નાના થઈ કોણ મોટું કરે, એ 2-3 ફીટનું રોકડું લઈ આવે, એ પોધો લઈ આવે ને એને પછી રોપી ને અચ્છે તરીકે કરે તો 1-2 વર્ષમાં 2-5 ફીટ થઈ જાય, તો એની સુરક્ષા થઈ શકે, વરી બી શકે. તો જયારે આટલી સુવિધા આપણને મળી રહીએ ભાઈજી, તો આપણું એ ફરજ બને.
3: હવે
2: એટલી સરકારનું ફરજ નહીં આણામે, જયારે જન જન આપણી ભાગીદારી ને નિભાવેગા આના પર્યાવરણ પ્રતિ. આ પર્યાવરણ ની વાત કરો એના મૂળ મેં કારણ જ જંગલ હે ભાઈજી.
3: હવે
2: કેમ કે જંગલ આપણે જાણી રાખે જંગલ હે તો પાણી પડે, આ રોકડ રે એ જાણે વાદરન તેડે.
3: હવે
2: આપણે ઘણા વખત નથી વિચાર કરતા ભાઈજી કે ઘર માં બેઠા હોય હાંસ પડે ને બેઠા હોય તો વિચાર કરે ઓ અવડે વરે અવડે વરે ને એવો વરેગા ને થોડીક વાર વાયરો ને કરીને વાયરાઈ જાય.
3: હવે
2: તો વરતું એટલે નથી કે વાયરો આવે વાયરો આવે વાયરે અગર રોકડો વે તો રોકડો માં ઠંડક રહે, ઠંડક રહે તો એના વાદરન ને આપણે હારી ખેંચી લે.
3: હવે
2: તો ભાઈજી જલ સંરક્ષણ બદલે જલને પાડવા બદલે મતલબ વરસાદને નિમંત્રણ બદલે ને મિટ્ટી બચાવવા બદલે ખાસ કરીને ખેતરની મિટ્ટી આપણે રોકડો બહુ જરૂરી.
3: હવે
2: જંગલ બહુ જરૂરી છે, જંગલ નહીં રહે તો જંગલી જાનવર આજકાલ જે તબાહ કરે આપણને.
3: હવે
2: આજકાલ આ જરકડા હે પેન્થર હે એવા કઈ પ્રકારના હિંસક જાનવર રહીએ એ ધીરે ધીરે વસ્તીમાં આવી રહી.
3: હવે
2: વસ્તીમાં આવીને ક્યારેક કેની બકરી લઈ ગયા, ક્યારેક કેની ગાય લઈ ગયા, ક્યારેક કેનું હો લઈ ગયા, ને ઘણા વખત આજકાલ તો ઈ કાલે ભી એક બાર માસ કે બે ભાઈઓ પર પેન્થરે હમલા કર્યા. હે વન માં જાતે થકે ભાઈઓને આંગણામાં કઈ સુરો હુતો મે તેના ઉપર ભી હમલા થઈ જાય, ને જરકડું હોય કે પેન્થર હે એ જે હિંસક જાનવર આવ્યું હોય એ એને ઉઠાવીને લઈ જા.
3: હવે
2: તો ભાઈજી દેખો ધીરે ધીરે એનું કારણ હે કે આપણે એને ગરમ તો આપણે ભરાઈ ગયા.
3: હવે
2: તો પછી પાણી પીવા હે, ફેર હવે જંગલ રહ્યા ને તેને ભોજન નહીં રહ્યું, એને પાણી નહીં રહ્યું, તો એના કારણે આપણે ગરમ.

0: સંભરાઈ જાય,
1: હવે કલ્યાણ
0: એ આપણા જીવનમાં હસ્તક્ષેપ કરી જાય.
1: હવે
0: તો મારું કહેવાનો મતલબ એ કે જંગલ ખાલી જંગલ ઉગાડવાથી મતલબ નથી, જંગલ ઉગાડવાથી ખાલી મનકને જ ફાયદો નથી, એનાથી જંગલી જાનવર જે હે એને ભી સુરક્ષા જરૂરી
1: હે,
0: એનું સંરક્ષણ જરૂરી હે. અગર એને જંગલ નહીં રાખે તો કે રેંગા? તો એના રૂપાઈજી આપણને જંગલી જાનવર અને આ જૈવ વિવિધતા, આપણે જૈવ વિવિધતાની વાત કરે ને, અને પ્રાકૃતિક જે વિવિધતા હે એને બનાવી રાખવા બદલે ભી આપણને જંગલ બહુત જરૂરી થઈ ગયે.
1: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું, કેમ કે આપણે દેખ હ અગર આપણે આ જે જંગલ હે એને જાળવીન રાખ હ તો આપણે દેખ હ કે આપણે પ્રકૃતિ તકી ઘણા આકારની એવી ચીજે હે જે ઔષધીય તોર માતે ને આપણે રોજમર્રા મેં આપણે જે ચીજને કામ મેં લ હ એને પૂરી કરે હે. અગર આ જંગલ જ ધીરે ધીરે સમાપ્ત થઈ જાયગા તો આપણે દેખી રહ કે આ મહેંગાઈ કેટલી વધતી જઈ રહી હે. આનું એક કારણ આ ભી હે કે જંગલ મેં જે ચીજે આપણને ઉત્પાદનને તોર માતે મળતી હતી એના મેં કમી આવી ગઈ હે. તો આપણે જે ભાઈ બોન હે એને એવી વાતનો વિચાર કરવો હોગા કે અગર આપણે જંગલ વસે તક રહેંગા તો આપણું જે જીવન હે એ સુરક્ષિત રહી પાકા.
0: લાખ રૂપિયાની વાત કરી આપણે, વન ઉપજ ની આપણે વાત કરતા હતા, વનવાસી ની જયારે વાત કરો, વનવાસી નો મતલબ એ નહીં
1: હવે
0: આ તો એ છે કે વન મેં જે રહી રહ્યું હે, વન ને ઉપર જેનું જીવન આધારિત હે એના ભાઈ વાલે ભી તકલીફ થઈ રહી ધીરે ધીરે
1: હવે
0: હે. જંગલ ને ઉપર જે જીવન યાપન કરી રહ્યા હતા હવે જંગલ જ કટાઈ ગયા, તેના જંગલ થકી મળવા વાળા એ ઉપજ એ પોત શારીરિક વિકાસ ઉપર ફરક પડી રહ્યો હે, જંગલી જાનવરના જીવન ઉપર ફરક પડી રહ્યો, અને જે ભાઈ બંધુ આના વન ની ઉપજ માટે જીવતા હતા, જે એને રોજગાર હતો એના રોજગાર માટે ફરક પડી રહ્યો, અને ધીરે ધીરે આવી ઘરે છોડીને ગામ છોડીને મજૂરી વાળું જઈ રહ્યા, કેમ કે વન રહે નથી
1: હવે
0: મનકના જીવન બદલે આજે વન આટલા ઉપયોગી હે. તો હું સપ્તકે હાથ જોડીને અરજ કરી રહ્યો કે આણા જંગલ ને આપણે બસાવવા હે, કેમ કે જંગલ રહેગા તો જીવન રહેગા, જીવન રહેગા તો આ દુનિયા રહેગા, આ દુનિયા રહેગા તો વાગડ રેડિયો આ કાર્યક્રમ આ હંગરી સીઝે રીંગા તાજુ ને તાજુ સારી આડી દેખ તે જંગલ થકી આપણને દેખાયગા
1: હવે. તો જેમ કે કલ્યાણ કાકા આજે આપણે કિસાન ભાઈ બહેનો થકી ઘણી અસલ વાત થઈ ગઈ હે કે જંગલને જાળવીને રાખીને આપણે આપણું જીવન ફરતી જાળવીને રાખી શક. તો આપનો કલ્યાણ કાકા ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ થકી જોડ્યો ને મને એટલી જ જાણકારી આપી.
0: બિલકુલ, હું ભી ગણમાન ધન્યવાદ કરું વાગડ રેડિયોનો, આપનો નાના કાર્યક્રમ ખેતીવાડી હમરવાળા ભાઈ બહેનોનો, ને એક વાત ફેર સાથે સાથે એ અરજ કરો કે આને જન આંદોલન રૂપે આ સબની જિમ્મેદારી હે, હમ સબકી એ જિમ્મેદારી કે ધરતા માતા કી કરે શંગારી, ધરતી માતાના શંગાર કરવાની આપણે સૌની જિમ્મેદારી
1: હવે. જેમ કે કિસાન ભાઈ બહેન આજે આપણે કલ્યાણ કાકા આવ્યા હતા ને એના થકી વાતે આપણે રેડિયો સાથે અંજલિ ફોન કરી હતી ને ઘણા ઘણી વાતે કરી કલ્યાણ કાકાએ કે જંગલ આપણે બદલે હરતે ઉપયોગી રહે ને એનો ઉપયોગ આપણે હરતે કરવો જોઈએ ને હરતે જંગલ બચાડવા જોઈએ, કેમ કે જંગલ હે તો આપણું જીવન હે, વરના આપણે બી જીવિત નથી રહી શકતા. તો આપ સૌ સમજી કહેવા કે જંગલ આપણે હરતે બચાવવા હે ને જંગલ ને સુરક્ષિત હરતે રાખવા હે. તો હવે આપ દેખી રહો કે ટાઈમ થઈ ગયો હે સૂટા પડવાનું, તો સૂટા તો પડ પણ સાથે સાથે સાંભળી લે કોર કિતને મોરે પડા સૂટા.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: दोस्तों अगर चाहो तेज दिमाग और स्वस्थ जीवन तो आयरन युक्त तत्वों से भरपूर करें भोजन खून में आयरन तत्वों की कमी होने पर एनीमिया रोग हो सकता है जल्दी थकान होना शारीरिक कमजोरी याददाश्त में कमी सांस फूलना ये सभी एनीमिया के ही लक्षण हैं लक्षण महसूस होने पर साथियों अपने नजदीकी राजकीय स्वास्थ्य केंद्र में एनीमिया की निःशुल्क जाँच जरूर करवाएं हीमोग्लोबिन का स्तर 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित

0: ને વારામાં આજે આપણે વાત કરવાવા રહો
1: હવે
0: કેમ કે આપણે દેખો હો કે સરકારની ઘણા કની યોજનાઓને બારામાં આપણને જાણકારી તો પંચાયત ને માધ્યમથી કી ખબર પડે હે ઘણી વખત મોબાઈલ માં તો સંદેશ આવી જાય હે યા પાસે આય પાય વાળા જે પરિચિત મનક હે આપણને બતાડ દે હે કે અણી પ્રકાર થકી અણી યોજનાનો લાભ મળી શકે પણ જે વખત આવેદન કરવાની વાત આવે તો ઘણા જે મન કહે એનાને હામે એક પરેશાની ઉભી થઈ સા કે ફોર્મ કે ભરવું હે કયા કયા દસ્તાવેજ લગાડવા હે ઓનલાઈન આવેદન કે કરવું હે આવેદન જમા કરે ને કઈ વખત કરાવવું હે ને હરતે આ સબ ચીજે હે આપણને ખબર પડે તો આજે આપણે કાર્યક્રમની ઘણા કની વાતને જાણંગા પણ કાર્યક્રમ શરૂ કરા એની પહેલા આપણે ભાઈ બોનોને હામરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે
1: હવે અંજલિ બોન તો ભાઈ બોનો હામળા ગીત

0: दस्तावेज काय लागे हे ने दस्तावेज में हूँ नाम एन जन्म तिथि है ते अलग है वे काय सही करावी है ने आवेदन ने बाद नी जे स्थिति है वे खबर अस नती रहती है। आवेदन में घना कनी एवी गलती रही वी सुधावर भी अपन नती करी सकते हैं। अण हित सवाल न जवाब भाईन बोनो अपन अक्सर आ हो सह कि आ बची थाय नियम ने एन खती अपन देखा हां कि अंजलि बोन समस्या है वे वधार बढ़वा मंडी जाए। ભાઈન બોનો કેવું ચાંગા કે આવેદન ની પ્રક્રિયા કઠિન તે આપણે લાગે હે પણ એનું સમાધાન ભી આપણે ખીનેસ રહે હે સમાધાન ની શરૂઆત સબકતી પેલ આપણે સહી જાણકારી ખતી થાય હે સબકતી પેલ આપણે આ જાણકારી લેવી હે કે યોજના કાય ખતી નકળી હે અને યોજનાનું હું નામ હે અને યોજના બલદે માર હું દસ્તાવેજ જુવે હે ને માર કાય જઈને આ કામ થઈ શકે આ હેતી જાણકારી રાખવી ઘણી જરૂરી હે
1: હવે મનીષા બોન સિમ કે આપે બતાડ્યું કે સમાધાન બલને આપણને સબકતી પહેલે સહી જાણકારી લેવી હોકા એની સાથે દસ્તાવેજ જે હે જે કાગદ આપણને જોઈએ એની પરેશાની ભી આપણને હલ કરવી હે ઘણી વખત આવેદન એટલે આપણું અટકી જા કેમ કે આપણા કને જે હિત કાગદ એન બદલે જોઈ રહે એ જાણકારી રહેતી જ નથી એને બદલે આપણને છોટી સી દસ્તાવેજની સૂચિ બનાવી લેવી હે જેમ કે આધાર કાર્ડ આપણે દી કહો કે સબ ઠેકણે આપણે જોવે છે બેંક ખાતાની જાણકારી જોવે હે મોબાઈલ નંબર જોવે હે નિવાસ સંબંધી જે દસ્તાવેજ હે જુએ હે આય ને જાતિ સંબંધિત પ્રમાણપત્ર હેતી ચીજે આપણને એક ફાઇલ લેવી હે એનમાં નાખી દેવી હે એની સાથે પાસપોર્ટ સાઇઝ ની ફોટો જુએગા યોજના અનુસાર હેતી જે જાણકારી હે એના દસ્તાવેજ આપણને ભેગ કરી લેવા હે પણ આની વાતનું ધ્યાન રાખવું હે કે હર યોજના મેં દસ્તાવેજ અલગ જુએ હે એટલે અનુમાન લગાડીને દસ્તાવેજ નથી લગાડી દેવો આપણે એને બલ્લે સંબંધિત પુષ્ટિ કરવી હે કે આ યોજના આવી હે તો કઈ કઈ ચીજે જોઈતી હે એને અનુસાર જ આપણને કામ કરવું હોગા
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે ઓનલાઈન આવેદન કર હ અણામાં આપણે હું પરેશાની આવે હે એની તે આપણ દેખ હ કે આજે સરકારે સેવાની યોજનાને આવેદન બલ દે ઓનલાઈન કરના ચીજે સબ પણ આપણ દેખ હ કે હર કણા આદમી ખેન મોબાઈલ હે કમ્પ્યુટર હે વે જઈને વા ફોર્મ ભરના કે હે આ આપણે દેખા હોય કે ઘણા અકન મનકને ખબર જ નથી રહેતી કે આપણ મોબાઈલ ખતી આ કામ કરી શકો હો ઘણી જગા જઈને આ સબ ભરવું હે ને કી કરવું હે આ સબ ખબર જ નહીં રહેતી એવી સમસ્યા આવે તો ભાઈન બોનો આપણે ચૂપ રહેવાન બજાય આપણે સહાયતા કેન્દ્ર યા અધિકૃત જો વ્યક્તિ રહે ઘણા ખીને આપણે મદદ લઈ શકો હો ગામ્ય અંજલિ બોન આપણે દેખો હો કે આવેદન બલ દે અધિકૃત સુવિધા કેન્દ્ર રહે વાં ભી આપણે જઈને આપણી પ્રક્રિયાને સમજી શકો હમ ભાઈન બોનો કેવું ચાંગા કે અગર આપણે ઘણા ભી આદમી ખતી ઘણા ભી મનકા ખતી મદદ લઈ રહી હ તે આપણે ઓટીપી ને પેન કાર્ડ ને જે બેંક પાસબુક રહે વેની જે જરૂરી જાણકારી રહે વે આપણે સબ ખતી સાંજા નતી કરવી હે
1: હવે મનીષા બોન અગર કોઈ વ્યક્તિ કહી રહ્યું હે કે હું તમારું કામ કરી આલુંગા બસ તમે મને આ ઓટીપી આલ દેજો તો એવા મેં આપણને સાવધાન થઈ સાવું હે એની સાથે ફોર્મ ભરતે ટાઈમ આપણને જલ્દબાજી નથી કરવી ઘણી વખત આ આવેદન મેં નાની સી ગલતી ભી થઈ સા તો ભી આપણું જે ફાર્મ હે એ અટકી શકે એને બદલે ભાઈ બોનું આપણને ધ્યાન રાખવું હોગા કે આપણે નામ હું લખી રહો દસ્તાવેજ મેં નામ હું હે જન્મ તિથિ દસ્તાવેજ મેં હું હે ને આપણે હું લખી રહો હેત જે વિવરણ આવેદન બદલે આપણે જોઈ રહી એ હેતી ચીજે આપણે દસ્તાવેજ ને અનુસાર જ લખવી હે અગર આપણે દસ્તાવેજ થકી થોડું ભી કઈ અલગ લખી દો તો એ તકી આપણું જે આવેદન હે એ અટકી શકા એને સાથે આવેદન જમા કે થાગા એ ભી આપણને ધ્યાન રાખવું હે ઘણી વખત જે મન કહે એ આવેદન ને બાદ આ માની લે હે કે હવે આપણને લાભ મળી શકા પણ આવેદન જમા કરવા બાદ આપણને આવેદન સ્વીકારશું કે નથી શું એની વાતનું ભી આપણને ધ્યાન રાખવું હોકા અગર આવેદનની સ્થિતિમાં કોઈ આપત્તિ કમી યા દસ્તાવેજની માંગ દેખાઈ રહી હે તો તરત આપણને સમાધાન કરવાની કોશિશ કરવી હે ભાઈ બોનો કેવું ચંગા કે અણી સબ ચીજોનું સમાધાન આપણે ગામના મનકા એકા બીજાની મદદ લઈને કરી શકીએ આપણે દેખી રહો કે હર વ્યક્તિને ઓનલાઈન પ્રક્રિયાની જાણકારી હો આ જરૂરી નથી તો ગામના જે યુવા હે જે મોબાઈલ ચલાવે હે કોઈ પંચાયતની પ્રક્રિયા હમઝે હે કોઈ સરકારી પોર્ટલની જે આવેદનની ચીજે હે એ જાણે હે તે એ બીજા મનકાની મદદ કરી શકે જે વખત એક મનક બીજા મનકને સમજાડેગા આ હેતી ચીજની જાણકારી આલેગા તો આપણે દેખંગા કે આ સબ ચીજે અસલ થઈ શકે
0: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોનને કેવું ચાંગા કે આપણે ગામના ઘણા અક્કન મનકર રહે વી ભણ્યા કત નથી રહેતે હે તે વણમે આન સબ મે વણે ખબર નથી પડતી હે આપણે જે ગામના યુવા સાથી હે નીજી ભણ્યા કત મનક હે વી બી આપણે અણને સબને મદદ કરીને વણન કામ કરાવી શકે હે ઘણા વખત અંજલિ બોન આપણે દેખ હ કે આપણે અધિકારી વિભાગ મે જઈને આ સમાધાન કરવાની કોશિશ કરે હ તે ઘણા વખત આપણે સમાધાન નથી મળતું હે. આપણે આખું દાન ચક્કર કાટ હ અને સમસ્યા હવે બની ખતીસ રહે. એવામ બહેન બનો આપણે

0: समजदार व्यक्तीने दिली वो हे वेने होतो बताळवू हे की मारे आ आवेदन हे एनी संख्या आहे रसीद आहे तू हेते करूंगा आ मार आगे हेते थायगा हेती जानकारी लेवी घणी जरूरी हे।
1: હવે મનીષા બોન અહીં સાપડે ભાઈ બોનો ને કેવું ચંગા કે ભાઈ બોનો માની લો કે ગામ મેં કોઈ કમલા નામની બોન રહેતી હૈ એને સરકારી યોજનાની જાણકારી મળી એની આવેદન કરવાની કોશિશ કરી પણ એને દસ્તાવેજ મેં નામની જે સ્પેલિંગ હૈ એ ગલત હોવાને કારણ આવેદન અગાડી નહીં વધ્યું। કમલા દેવી અગરાસ હોચી ને બેઝા કે સરકારી યોજના મારે બલ્લે નતી આ સમસ્યા એને એ ઉભી રહી શકા પણ અગર એ પહેલે આપ ખબર કરેગા કે નામ મેં અંતર ક્યાં વીરો હૈ સંબંધિત દસ્તાવેજ ની હરતી ઠીક કરી શકે આવેદન બદલે કયા કયા દસ્તાવેજ માન્ય હે તો સમાધાન ની દિશા મેં ઈ અગાડી વધી શકે। એટલે ભાઈ બોનો આપને કેવું ચંગા કે કોઈ ભી યોજના ની જાણકારી આપણને મળી રહી હૈ તો સબતે કે પહેલે આપણે આધિકારિક સ્ત્રોત પક્કા કરવા હે એની બાદ દસ્તાવેજ ની સૂચિ બનાવી હૈ ફોરમ ની જાણકારી આપણે લેવી હૈ ને ફોરમ ભરતા ટાઈમ જલ્દબાજી નથી કરવું આવેદન ની રસીદ ને આવેદન ની સંખ્યા સુરક્ષિત રાખવી હૈ આવેદન ની સ્થિતિ સમય સમય માટે જાંચતે રહેવું હૈ ને પરેશાની કોઈ આવે તો આપણે સંબંધિત વિભાગ ને અધિકૃત સહાયતા કેન્દ્ર તકી મદદ લેવું હૈ ઓટીપી પેન કાર્ડ નંબર પાસવર્ડ એવી ચીજે આપણે કેને તકી સાંચા નથી કરવી
0: હવે
1: કેમ કે સરકારી યોજના નો લાભ કેવલ યોજના ને બારા મે જાણકારી લેવા ઉદ્દેશ નથી રહેતું જાણકારી ને સહી તરીકા તકી હમસવું પાત્રતા દેખવી જરૂરી દસ્તાવેજ તૈયાર કરવા આવેદન સહી તરીકા તકી કરવું ને આવેદન ની સ્થિતિ માટે નજર રાખવું ભી એટલું જરૂરી હૈ। અગર આવેદન કરતે ટાઈમ કોઈ પરેશાની હોવે તો એની કમજોરી ને આપણને સમજવું હૈ સવાલ પૂછવું હૈ ને સમાધાન ની જે પહેલી સીડી હૈ એને માટે આપણને પૂકવું હોગા।
0: હોવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોનો ને કેવું ચાંગા કે આપણે આ સોચ બદલી નાખવી હૈ આ ફોરમ ખૂબ જ્યાદા કઠિન મે વચ્ચી ને થાય આ સોચ આપણે બદલવાની ઘણી જરૂરત હૈ ફોરમ ભરવામાં દિક્કત આવી રહી હૈ તો આપણે બીજા વ્યક્તિ ખતી જાણકારી લઈ શકે હ તે વેન ખતી અંજલિ બોન આપણે દેખ હ કે આપણે સમાધાન મળી શકે હે ને કેવું ચાંગા ભાઈ બોનો એક જિમ્મેદાર સમુદાય વોસ રહે જ્યાં જાણકારી કેવલ ખાલી એક આદમી ખની નથી રહેતી હે બલ્કિ સહી જાણકારી પૂરા સમુદાય તક પહોંચે હે ગામ મે આવેદન ની પ્રક્રિયા હેતે થાય હે વે હતી જાણકારી સબ મનકને વતાળી જાય ને સબને મદદ કરે તારે આ જાણકારી હવે આગે વધી શકે હે।
1: હવે મનીષા બોન તો અણી પ્રકાર તકી આસે આપણે કાર્યક્રમ મે ઘણી અસલ તરીકા તકી ઘણા અકાની વાતે જાણ્યું કે હરતે આપણા જે ભાઈ બોન હે કે સરકારી યોજના ને હાથે હાથે ઘણા અકાની ચીજો નું ધ્યાન રાખી શકે આશા કરો હો કે આ હંગરી વાત આપણે ભાઈ બોનો ની ગમી હોંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનો તો સૂટા તો પડ પણ સાથે પહેલે કાર્યક્રમ નું પતું બતાડ દો તાકી આજનો આ કાર્યક્રમ આપણે ભાઈ બોનો ને કેવું લાગ્યું એને બારામે રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણા પતા માટે।
0: હવે ભાઈ બોનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ વાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી અમારો ફોન નંબર હે 9414082643
1: એની સાથે ફાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org।
0: તો ફાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટીમ માંથી એક નવા વિષય ને હાથે તાર હુદી
2: રામ રામ।

0: ભાઈ ને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
2: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.